0: જે આપણે મેન ફસલ હે એ અગાડી બળી નહીં શકે.
1: બળી નહીં શકે,
0: બિલકુલ અચ્છી વાત હે. આનંદ કલ્પો વગેરે દો પાછા કે
1: કલ્પો હે, કઈ ખર્ચી હે, ખાદ દવા ખર્ચી હે, કઈ બેલું દવા કલ્પો લગાવી દો.
0: અચ્છા,
1: જિંદગી થોડી ઘાસ સાફ થઈ.
0: અચ્છા,
1: હા, અચ્છી ગુડાઈ થાય દેશી તરીકે.
0: અચ્છો યાર, આનંદ ભૈયા કલ્પો દઈ દે તો એનું ખોડ મરી જાય. બિલકુલ અચ્છી વાત. આનમ વધારે શ્રદ્ધી જાય પાછું દવાઈ નું કામ લેતા,
1: દવાઈ બી દવાઈ ને સિરકાવ કર જાય, થોડી ઘાસ ખતમ હો જાય.
0: અચ્છા અચ્છા,
1: વધારે થઈ ગયું હતા.
0: હા હા,
1: એ દવાઈ સિરકાવ કરી કે ગુડાઈ ગુડાઈ જેમ ના પડે, કઈ ઈલડ ઈલડ કઈ દોપહર ની દવાઈ નહીં સાડા.
0: અચ્છા અચ્છા, સુબહ શામ રહે.
1: હા, સુબહ શામ.
0: બિલકુલ ભાઈ, સુબહ શામ દેખીને દવાઈ સારવી જોઈએ. કેમ કે વળી સુબહ ટાઈમ માં ઉપર પત્તી ઉપર ને બપોર ના ટાઈમ માં તાપ થકી નસે રહે. સહી વાત છે, એ બી ધ્યાન રાખવું જરૂરી. આ દવાઈ સાટતી વખત કોઈ સાવધાની ને
1: આપણે રાખવી પડે સાહેબ. દવાઈ સાટી ને પૂરે ખેતર ની સાંટ દીધી, શીશી ખાલી થઈ ગઈ, વળી ઘી ને શીશી ખાલી થઈ ગઈ તો આપણે કઈ નાલે ની નહીં ફેંકની, કઈ નદી ની નહીં ફેંકની, કઈ પાણી ની નહીં ફેંકની, એ ખડ્ડા કરકે જમીન ની અંદર ગાડી દેવી.
0: અચ્છા, હા, આ બધું કઈ નદી નાળામાં ફેંકવા થકી તો નુકસાન નહીં.
1: હા, ઘર રખવા થકી બી નુકસાની. કઈ ચોરા છોર નાના છોરા છોટા છોડા કઈ પાણી સીસી ને ડાલ કે પી જાય.
0: હા,
1: માલુમ નહીં.
0: આ છોટી છોટી વાતો બહુ ધ્યાન માં રાખ.
1: હા,
0: સહી છે ભાઈ. આનામાં દવાઈ છે મોઢું બી બાંધવું
1: પડે. હા, જો સેફટી થવું જોઈએ, મોઢું બાંધવું પડે, રૂમાલ પેટી ફેરી, બૂટ પહેરવા પડે હાથની, આંખો ને ચશ્મા લગાવવા પડે. કઈ દવાઈ કા કઈ હવા છે ઉડકે આંખો ને લગ જાય કે મુંહ ને આ જાય.
0: બિલકુલ ને ભાઈ, જયારે લે દવાઈ. સહી છે, અચ્છી વાત હે. કેમ કે આ છોટી મોટી વાતો આપણે ધ્યાનમાં રાખવી જરૂરી. આ સબ ભાઈ સાંભળી રહ્યા થતા આપણી વાત પૂરો વાગડ ક્ષેત્ર. તો આ વાત સાંભળીને સમજમાં લાવેગા. સુખલાલજી, આપ ભોળા ભાળા વ્યક્તિ હો, યુવા બી હો, અને આ મને બિલકુલ સરળતમ શબ્દ વાત કરી રહ્યા થતા હો. ઓર આ કપાસની ફસલ તો બઢિયા ફસલ હે.
1: બઢિયા ફસલ,
0: નગદી ફસલ,
1: નગદી ફસલ હે. આ ફસલ તૈયાર થઈ જાય,
0: આ કેટલાક દાડા પાસે ડોડો બોર તૈયાર થઈ
1: જાય. ડોડો તૈયાર હોય છે.
0: અચ્છા,
1: હા,
0: લગભગ પાસો
1: એમ તે દો મહિના ને તૈયાર થઈ જાય. થોડો મોટો થાય નહીં, પાકો થાય નહીં, નહીં મહિના લાગી.
0: અચ્છા, તો આ ખાસ કરીને ડોડો તૈયાર થાય કપાસ ની ફસલ માં ડૂબાય લગભગ 3-2.5 મહિના તૈયાર થઈ જાય. અને હવે તોડવો પડે એ કે
1: તોડવા વાળો તોડી બી શકે, અને તોડીને ઘેર બેઠે બેઠે બી નીકાળી શકે, આ ખેત ને બી નીકાળી શકે.
0: અચ્છા,
1: એક એક મતલબ નિકાલ નિકાલ કરવી હોય એવું નહીં, એકઠી કરવી.
0: એકઠી ભાઈનો ડૂબો તોડવો પડે કે રૂઈ કાઢવું?
1: રૂઈ કાઢવી પડે. રૂઈ કાઢીને એકઠી કરીને કઈ બાજાર માર્કેટ ની લઈ કે મંડી ની જાય કે દેશ બના
0: પડે. તો આ કપાસ ની ફસલ તો બહુ અચ્છી હે ભાઈ, નગદી ફસલ હે.
1: નગદી ફસલ હે.
0: મંડી લઈ જાઓ માલ કે?
1: હા, મંડી ની. મંડી લઈ જાઓ.
0: અચ્છા અચ્છા, એકઠો કરીને?
1: એકઠો કરીને મંડી ની દેશ.
0: કેટલો થઈ જશે સાહેબ આપનું?
1: થઈ જાય 10-12 ક્વિન્ટલ.
0: અચ્છા, મહેનત કરવી પડે થોડી.
1: મહેનત કરી
0: ભાઈ આ ફસલ
1: જ્યાદા બી થઈ જાય, 20 ક્વિન્ટલ 25 ક્વિન્ટલ 30 ક્વિન્ટલ બી થઈ જાય, જ્યાદા બી થઈ જાય.
0: સહી સહી,
1: મહેનત કરવી.
0: બિલકુલ ભાઈ, બહુ અચ્છી વાત થઈ. શુકલાલજી આપ મળ્યા મને, બહુ અચ્છી વાત બતાડી. આપને બહુ બહુ ધન્યવાદ સાહેબ. રામ રામ.
1: રામ રામ.